0: સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડીપ ફેકના પડકારને પહોંચી વળવા સહિયારા પ્રયાસ પર ભાર મૂક્યો. આવશ્યક સુધારાની ચર્ચા સાથે જીએસટી પરિષદની 57મી બેઠક નવી દિલ્હી ખાતે શરૂ. ભારતે પાકિસ્તાન પર આતંકવાદ પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો. આજે 94મા ભારતીય વાયુસેના દિવસની ઉજવણી. પીઢ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં નિધન. પ્રધાનમંત્રીએ ઉત્તમ અભિનેતા ગણાવીને શ્રદ્ધાંજલિ અર્પી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના યશોભૂમિ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે ડીપ ફેકના પડકારોને પહોંચી વળવા માટે સહિયારા પ્રયાસ આદરવા પડશે.
1: ફેક કેટલી બડી ચુનૌતી બની ચૂકી હે યે ભી હમ દેખ રહે હૈ ઇસલિયે જરૂરી હૈ કે હમ ઇસકે લિયે એક ગ્લોબલ ફ્રેમવર્ક પર કામ કરે. સરકારે, ટેકનોલોજી કંપની, ટેલિકોમ ઓપરેટર્સ સભી કો इस फ्रेमवर्क से जुड़ना होगा. मैं जीएसएमए और दुनिया के टेलीकॉम ऑपरेटर से भी आग्रह करता हूँ, एक ऐसा ग्लोबल मैकेनिज्म बनाए जो ऐसे फ्रॉड को लोगों तक पहुंचने से पहले ही रोक सके.
0: ગઈકાલથી શરૂ થયેલા 4 દિવસીય કાર્યક્રમમાં ટેલિકોમ્યુનિકેશન, ડિજિટલ કનેક્ટિવિટી અને ટેકનોલોજીકલ નવીનતામાં ભારતની નોંધપાત્ર પ્રગતિ દર્શાવવામાં આવી છે. આઈએમસી 2026ની થીમ સ્કિલ વિધાઉટ બાઉન્ડ્રીઝ છે, જે ડિજિટલ નવીનતા, આગામી પેઢીના કનેક્ટિવિટી અને ટેકનોલોજી આધારિત વિકાસમાં ભારતની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરતી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું છે.
1: वर्षों में भारत ने कंज्यूमर से क्रिएटर बनने की यात्रा तय की है. अब भारत उस लक्ष्य की तरफ बढ़ रहा है जहां प्रोडक्ट डिजाइन भी भारत में होगा, उसकी टेक्नोलॉजी और आईपी भी भारत की होगी. इसके लिए हर जरूरी इंसेंटिव दिए जा रहे हैं, हर जरूरी रिफॉर्म्स किए जा रहे हैं, यानी टेलीकॉम सेक्टर में भी रिफॉर्म एक्सप्रेस तेजी से आगे बढ़ रही है.
0: આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારતીય મોબાઇલ કોંગ્રેસ પ્લેટફોર્મ ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર અને ડિજિટલ કનેક્ટિવિટીની ઉત્ક્રાંતિનું સાક્ષી બન્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ હંમેશા ભાર મૂક્યો છે કે ટેકનોલોજી ફક્ત છેલ્લા ગામ સુધી જ નહીં પરંતુ દરેક નાગરિક સુધી પહોંચવી જોઈએ.

0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 57મી જીએસટી પરિષદની બેઠક ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કર્ણાટકના મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. જીએસટી પરિષદની બેઠકમાં જીએસટી વિવાદોના ઉકેલ માટે નીતિગત સુધારાઓ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના પ્રવાહમાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય પાલનનો સમય અને ખર્ચ ઘટાડવાનો છે. નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ સિસ્ટમમાં સુધારાના આગામી સેટ માટે 5 સ્તરીય યોજના પ્રસ્તાવિત કરશે. આ સુધારાનો ઉદ્દેશ્ય જીએસટી સિસ્ટમમાં પાલનનો બોજ ઘટાડવા સહિતના હાલના ઘણા વહીવટી અવરોધો દૂર કરવાનો છે. સ્માર્ટ મીટર ફક્ત ટેકનોલોજીનો જ ઉપયોગ નહીં, પરંતુ ગ્રાહકો અને વિતરણ કંપનીઓ વચ્ચે અર્થપૂર્ણ માધ્યમ બનવું જોઈએ એમ આજે વીજ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. નવી દિલ્હીમાં મીટરિંગ ઇન્ડિયા 2026ના 11મા સંસ્કરણને સંબોધતા વીજ મંત્રાલયના સંયુક્ત સચિવ શશાંક મિશ્રાએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરિંગ ભારતના વીજ ક્ષેત્રના ડિજિટલાઇઝેશનમાં એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી રહ્યું છે. તેમણે કહ્યું કે સ્માર્ટ મીટર ગ્રાહકો માટે ઉપયોગી સાધન બનવું જોઈએ, જ્યારે ડિસ્કોમ એન્જિનિયરો અને ફિલ્ડ સ્ટાફને ડેટા દ્વારા વધુ સારા નિર્ણયો લેવામાં પણ મદદ કરવી જોઈએ. ભારતે પાકિસ્તાન પર આતંકવાદ પર બેવડા ધોરણોનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે ઇસ્લામાબાદ જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહર વિશે માહિતી માટે ઇનામ જાહેર કરીને આતંકવાદી જૂથોને તેના કથિત સમર્થનને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે કહ્યું કે વિશ્વ 9/11 અને 26/11 અને પહેલગામ હુમલાઓને ભૂલ્યું નથી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરતા ભારતના સચિવ રઘુ પુરીએ કહ્યું કે આતંકવાદને ઘોષણાઓ દ્વારા હરાવી શકાતું નથી અને તેના ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકો સામે કાર્યવાહી કરવાની હાકલ કરી. શ્રી પુરી અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલો હોવાના પાકિસ્તાનના દાવા પર સવાલ ઉઠાવ્યા છે કે તેમણે કહ્યું કે તાલિબાન સરકારે આ દાવાને નકારી કાઢ્યા છે. તેમણે અઝહર વિશે માહિતી માટે પાકિસ્તાનના નવા 7 મિલિયન રૂપિયાના ઇનામને યુક્તિ ગણાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્રને 3 સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે, જેથી દવા કંપનીઓની માર્કેટિંગ પદ્ધતિઓ, ડોક્ટરને અપાતી ભેટો અને અન્ય લાભોનો સમાવેશને કાયદાકીય નિયમની જરૂર છે કે નહીં તેમ જાણી શકાય. ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની બેન્ચે દવા કંપનીઓ અને ડોક્ટરો વચ્ચે થતી લેવડ દેવડ સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિર્દેશ આપ્યો હતો. અદાલતે હાલના માળખા અંગે ચિંતા વ્યક્ત કરી જે લાભો સ્વીકારતા ડોક્ટરો સામે કાર્યવાહીની જોગવાઈ તો કરે છે, પરંતુ આવા પ્રલોભનો આપતી ફાર્માસ્યુટિકલ કંપનીઓને નિયંત્રિત કરવા માટે અનુરૂપ કાનૂની પદ્ધતિ નથી. આ મુદ્દે કોર્ટ દ્વારા દવાના ભાવ અને પોષણ ક્ષમતાની અલગ ચકાસણી વચ્ચે આવ્યો છે, જેમાં કેન્સરની દવાના રિટેલર ભાવ અને એમઆરપી વચ્ચે 10 ગણો તફાવત હોવાનું નોંધાયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સિક્કિમમાં રંગપો અને રાની પુલ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10ના વિકાસ માટે સરકારે 993.64 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ કોરિડોરને 2 લેન હાઇવેમાં અપગ્રેડ કરાશે, જેમાં પડકારજનક હિમાચલી ભૂપ્રદેશમાં સલામતી અને સ્થિતિસ્થાપકતા સુધારવા માટે મોટું એન્જિનિયરિંગ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સેવામાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અંગેની અમારી સેવા સંકલ્પ અભિયાનની વિશેષ શ્રેણીમાં આજે અમે આપને જણાવીશું કેરળમાં શરૂ કરાયેલી કોચી વોટર મેટ્રો સેવા વિશે.
1: કોચી ભારતનું પહેલું શહેર છે જ્યાં વોટર મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે આધુનિક ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ દ્વારા કોચીના ટાપુઓને મુખ્ય ભૂમિ સાથે જોડે છે. 25 એપ્રિલ 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સેવાના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે વોટર મેટ્રો કોચીમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થામાં મદદરૂપ બનશે.
2: વોટર મેટ્રો સે કોચી કે ઇર્દગિર્દ કે અનેક દ્વીપો મેં રહેને વાલે સાથીઓ કો સસ્તા ઓર આધુનિક ટ્રાન્સપોર્ટ મિલેગા. ये जेटी बस टर्मिनल और मेट्रो नेटवर्क के बीच इंटर मॉडल कनेक्टिविटी भी प्रदान करेगी. इससे कोची की ट्रैफिक समस्याएं भी कम होगी और बैक वॉटर टूरिज्म को भी नया आकर्षण मिलेगा.
1: કોચી સ્થિત લેખક TN વેણુગોપાલ કહે છે કે વોટર મેટ્રોએ શહેરમાં જળ પરિવહનને બદલી નાખ્યું છે.
3: વોટર મેટ્રો ને કોચી મેં જલ પરિવહન કી વ્યવસ્થા કો પૂરી તરહ સે બદલ દિયા હૈ.

0: FM Gold, खरा सोना।
1: आप સાંભળી રહ્યા છો 100.1 FM Gold ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ્લિકેશન પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી। મિત્રો, આજે છે 8મી ઓક્ટોબર અને આજના જ દિવસે હોય છે ઇન્ડિયન એરફોર્સ ડે, એટલે કે ભારતીય વાયુસેના દિવસ। 8 ઓક્ટોબર 1932 રોજ એની સ્થાપના થઈ હતી। વાયુસેનાના વીર જવાનોના સાહસ, બલિદાન અને એમના યોગદાનનો ગૌરવ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। નભમ સ્પૃશમ દીપ્તમ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, આ એનું મુખ્ય વાક્ય છે। મિત્રો, ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ અને પાકિસ્તાનની સરહદની ખૂબ જ નજીક હોવાના કારણે ગુજરાતમાં 3 એરવેઝ સ્ટેશન આવેલા છે અને આ એરવેઝ સ્ટેશન 24/7 રાઉન્ડ ધ ક્લોક પોતાની સેવા આપે છે। તો આપે મને જણાવવાનું છે કે આ 3 એરવેઝ સ્ટેશન કયા છે। એટલું જ નહીં, આપે મને એ પણ જણાવવાનું છે ગુજરાતમાં વાયુસેના માટે વિમાનો બનાવનાર એક સંસ્થા પણ છે, એ સંસ્થા ક્યાં આવેલી છે અને વાયુસેનામાં જે વિમાનો વપરાય છે, લડાકુ વિમાનો, એ ક્યાં મેન્યુફેક્ચર થાય છે। બસ આ બે પ્રશ્નોના ઉત્તર આપે મને આપવાના છે। નંબર છે 0224515413402245154135।

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना ने न्यूज ऑन AIR मोबाइल एप्लिकेशन पर एकदम खरा सोना जेवो कार्यक्रम गीत गुर्जरी। मारो प्रश्न हतो कि गुजरात में क्या एरफोर्स स्टेशन आवेला छे, एरवेज स्टेशन आवेला छे? तो साचो जवाब छे जामनगर, भूज अने नलिया खाते आ एरवेज एरफोर्स स्टेशन आवेला छे। तो मित्रों बनासकांठाना डीसा में पण हाल में ज लगभग 1000 करोड़ रुपयाना खर्चे एक फॉरवर्ड डिफेन्स एरवेज बनावामां आव्यो छे अने जे वायुसेनानी ताकतमां वधारो करे छे। मित्रों आ तो हतो पहलो प्रश्न। मारो बीजो प्रश्न हतो के गुजरातमां क्यां विमानो बनावामां आवे छे? तो टाटा एरबस C295 વડોદરા। મિત્રો વડોદરા ખાતે ભારતીય વાયુસેના જે છે એના C295 આ દ્વારા એરવેઝ એટલે કે લડાકુ વિમાન મેન્યુફેક્ચર કરવામાં આવે છે અને એના આધુનિકરણ માટે ગુજરાતના ઉદ્યોગો પણ મદદરૂપ થાય છે। તો મિત્રો વડોદરામાં આ વાયુસેનાના જે લડાકુ વિમાન હોય છે એ ટાટા એરબસ C295 દ્વારા બનાવવામાં આવે છે। તો મિત્રો ગુજરાતનો આમ વાયુસેનામાં ફાળો છે। ગુજરાતના અનેક અધિકારીઓ વાયુસેનામાં છે અને આ રીતે પણ ગુજરાત વાયુસેના સાથે જોડાયેલો છે। અને મિત્રો ભુજનો કિસ્સો તો આપને ખબર જ છે કે ભુજમાં કઈ રીતે મહિલાઓએ વાયુસેનાની મદદ કરી હતી। મિત્રો આ બંને પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે એક બહેનભાઈની જોડીએ અને એ છે ભરતભાઈ ખોના અને વિભાબેન મહેશ્વરી।

0: अधर्म पर धर्म अने असत्य पर सत्य ने विजय गाथा विजयोत्सव फाफड़ा जलेबी नी उजाणी दशहरा ना दिवसे आवशे सचिन वजाणी
1: ओनली ऑन 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी बपोरे 3 वागे सांभळवानो चुकता नहीं। आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना अने न्यूज ऑन एआईआर मोबाइल एप्लिकेशन पर कार्यक्रम गीत गुर्जरी। मित्रों, गरबो आ मूल संस्कृत कया शब्द पर थी आव्यो छे? गरबो आ शब्द मूल कया संस्कृत शब्द पर थी आव्यो छे? आ छे मारो पहलो प्रश्न। मारो बीजो प्रश्न छे, जे गरबानी आपणे स्थापना करीए छे ए गरबामां केटला छिद्रो एटले के काणा होय छे अने ए शेनुं प्रतीक छे? अने मारो त्रीजो प्रश्न छे, कई માતાના ડાકલા લેવામાં આવે છે અને કઈ માતાની હીંચ લેવામાં આવે છે? પ્રશ્ન ફરી એકવાર, ગરબો આ શબ્દ કયા સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે? બીજો છે, આપણે જે ગરબાની સ્થાપના કરીએ એમાં કેટલા છિદ્રો કે કાણા હોય છે અને એ શેનું પ્રતીક છે? અને ત્રીજો છે, કઈ માતાજીના ડાકલા લેવામાં આવે છે અને કઈ માતાજીની હીંચ લેવામાં આવે છે?

0: નવદુર્ગાની નવરાત્રીમાં તૈયાર થઈ જઈએ 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રા માણવા, અને સાથે રાસ ગરબાની રમઝટ આવી રહ્યા છે આપના મનગમતા નવ આરજે.
1: નવરાત્રી અને 51 શક્તિપીઠોની દિવ્ય યાત્રાનો શુભારંભ કરીએ આપની સાથી અને સંગી નીતા સાથે. પહેલે નોરતે
2: શક્તિપીઠોની આ દિવ્ય યાત્રામાં માં જગત જનનીની પૂજા અર્ચના આરાધના આપણે કરીશું પૂજા પાઠક સાથે બીજા નોરતે.
3: શક્તિપીઠના પવિત્ર ધામની યાત્રા અને રાસ ગરબાની રમઝટની સુકાન લેશે ત્રીજા નોરતે.
4: દીપમાળા અને દીવડાઓના ઝગમગાટ સાથે શિરે ગરબો લઈ આવશે રોશની સાવલા ચોથે નોરતે.
5: આરતી વિના આદ્ય શક્તિની ભક્તિ કઈ રીતે પૂર્ણ થાય? 15 ઓક્ટોબર ને 5માં નોરતે તાળીઓના તાલે ને ઘંટના નાદે આવશે આપની આરજે આરતી.
6: માની આરાધનામાં દીકરો પાછળ ક્યાંથી રહે? 51 શક્તિપીઠોની ગાથાઓ બિપિન મેવાડા સાથે આગળ વધારીશું છઠ્ઠે નોરતે.
7: સાતમા નોરતે સાથિયા પૂરતા પૂરતા તાળીઓના તાલે આવશે નેહા પરીખ.
8: આઠમા નોરતે હોમ હવન ધૂપ અને શંખનાદ સાથે નૈમિતા રાવલ.
0: રાસ ગરબા રમતા રમતા આવી પહોંચ્યા 51 શક્તિપીઠોના અંતિમ પડાવમાં. નવમા નોરતે શ્વેતા કુલ્હે. ઓનલી ઓન 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ એકદમ ખરા સોના જેવો ગીત ગુર્જરી બપોરે 3 વાગે સાંભળવાનું ચૂકતા નહીં નવરાત્રી સ્પેશિયલ. મિત્રો, મારો પ્રશ્ન હતો કે ગરબો એ કયા મૂળ સંસ્કૃત શબ્દ પરથી આવ્યો છે? તો શબ્દ છે ગર્ભદીપ. ગરબાની જે આપણે સ્થાપના કરીએ છીએ એમાં કેટલા છિદ્રો હોય છે, કેટલા કાણા હોય છે અને શેનું પ્રતીક છે? તો એની અંદર 27 છિદ્રો કે 27 કાણા હોય છે અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એ 27 નક્ષત્રોનું પ્રતીક છે. અને આમ એવી પણ એક માન્યતા છે કે બ્રહ્માંડ અને માનવ શરીરનું પણ એ પ્રતીક છે. મારો ત્રીજો પ્રશ્ન હતો કે કઈ માતાના ડાકલા લેવામાં આવે છે? તો મેલડી માતાના ડાકલા લેવામાં આવે છે. અને કઈ માતાની હીંચ લેવામાં આવે છે? તો મિત્રો, એના માટે ઘણા બધા જવાબો આવ્યા કે કાળી મહાકાળી, ખોડિયાર

માતા અને ચામુંડા માતાની હીંચ લેવામાં આવતી હોય છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, આ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે ભરતભાઈ ખોના, ઉષાબેન ખોના, વિભાબેન મહેશ્વરી, જયેશભાઈ, તૃપ્તિબેન, મંજુલાબેન, વસુમતીબેન અને દિનેશભાઈ. આ બધાએ સાચા જવાબો આપ્યા છે. મિત્રો, મારો હવે પછીનો પ્રશ્ન છે કે ગરબા અને નવરાત્રિને પૃષ્ઠભૂમિ રાખતા નેશનલ એવોર્ડ વિનિંગ કઈ ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે, જેને નેશનલ ફિલ્મફેર એવોર્ડ મળ્યો એવી ગુજરાતી ફિલ્મ જેની અંદર ગરબા કે નવરાત્રિ એની આસપાસ એ ફિલ્મની વાર્તા ફરતી હોય એવી ફિલ્મ કઈ? આપે મને જણાવવાનું છે. નંબર છે 0224515413402245154135.

मित्रों घणा बधा मित्रों फोन आव्या परंतु साचो जवाब मात्र एक बेन ने आप्यो छे अने एमनु नाम छे विभाबेन महेश्वरी। मित्रों पुरुषोना शौर्य साहस वीरता ने बिरदावा माटे जे रास रमवामां आवे छे एनु नाम छे मणियारो रास, जे पोरबंदर में रमातो होय छे। सचिन सारिका पर फिल्मावामां आवेलो गुजराती गरबो एटले फिल्मनुं नाम छे खम्मा मारा वीरा, अने गीतना बोल छे के गरबाना बोल छे पूनमनी प्यारी प्यारी रात मारी प्रीतम साथे छे मुलाकात। मारो त्रीजो प्रश्न हतो के गरबा लेती वक्ते आपणे गोळ गोळ केम फरीए छीए, तो गोळ गोळ केम घूमीए छीए, तो आ एक माताजीनी प्रदक्षिणा पण तमे कही शको। बीजो गोळ फरवो એ જન્મ જીવન મૃત્યુ પુનર્જન્મ એનું પણ પ્રતીક છે। કેન્દ્ર સ્થાને વર્તુળમાં માતાજી હોય છે જે શક્તિનો સ્ત્રોત છે, અથવા તો અખંડ દીવો કે ગરબો હોય છે જે શક્તિનો સ્ત્રોત છે। ખેલૈયા એ બદલાતી દુનિયાનું પ્રતીક છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નવરાત્રિમાં જ્યારે તમે ગોળ ગોળ ફરો છો અને ખૂબ જ ઉર્જાથી રમો છો ત્યારે તમારા તન મન પ્રફુલ્લિત થાય છે અને એક સકારાત્મક ઉર્જા પેદા થાય છે। અને બીજું એક કારણ એ છે કે જ્યારે તમે વર્તુળાકારમાં ફરો છો ત્યારે કોઈ જ નાના મોટા ઊંચ નીચ ગરીબ તવંગર જેવા ભેદભાવ રહેતા નથી, કારણ કે બધા કેન્દ્ર બિંદુથી સમાન અંતરે હોય છે। મિત્રો હવે મારો આવે છે આના પછીનો પ્રશ્ન। તો મિત્રો મારો પ્રશ્ન એ છે કે સૌથી પહેલો અથવા તો પ્રાચીન ગરબો કયો,

એ કયો ગરબો છે જે સૌથી પ્રાચીન અથવા તો તમે કહી શકો કે પહેલો ગરબો છે, અને રાસ રમતી વખતે આપણે બે દાંડિયા વાપરીએ છીએ કે દાંડિયાની જોડ વાપરીએ છીએ એ શેનો પ્રતીક છે? આપને ફોન કરી શકો છો, નંબર છે 0224515 4134, 0224515 4135.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઈલ એપ્લિકેશન પર કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મારો પ્રશ્ન હતો કે સૌથી પ્રાચીન કે પહેલો ગરબો કયો છે, તો 17મી-18મી સદીમાં શ્રી વલ્લભ ભટ્ટ અને એમના ભાઈ શ્રી ધોળા ભટ્ટે સૌ પ્રથમવાર માતાજીના ગરબા અને માતાજીની આરતી લખવાનું શરૂ કર્યું અને ત્યારે તેમણે આનંદનો ગરબો લખ્યા હતા અને એ સૌથી પ્રાચીન ગરબો કહેવાય છે. અને એવું પણ કહેવાય છે માં પાવાતે ગઢથી ઉતર્યા, આ ગરબો પણ સૌથી પ્રાચીન લિખિત ગરબો છે. તો બે દાંડિયાની જોડ શેનું પ્રતીક છે? તો માં દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને માં દુર્ગાના હાથમાં તલવાર હતી. આ તલવાર એ બે દાંડિયાનું પ્રતીક છે. જે બે દાંડિયા એકબીજા સાથે જ્યારે અથડાય ત્યારે જે અવાજ થાય છે એ તલવારનો પ્રહારનો અવાજ હોય અને ત્યાં એક ઉર્જા ઉત્પન્ન થાય એટલે આ બે દાંડિયા એ માં દુર્ગાની તલવારનું પ્રતીક છે. પણ એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને ગોપીઓ સાથે રાસ રમતા ત્યારે આ બે દાંડિયા એ પ્રેમનું પ્રતીક છે. મિત્રો, હવે પછી જે પ્રશ્ન આવી રહ્યો છે જેનો જવાબ આપે મને આપવાનો છે, તો એ સવાલ છે કે તમે કિયા તે ગામના ગોરી રાજ, આ ગીત જે છે એ કોના પર ફિલ્માવવામાં આવ્યું છે અને એ ફિલ્મ કઈ છે, એનો જવાબ આપે મને આપવાનો છે. અને કાનજી ક્યાં રમી આવ્યા રાસ, આ કઈ ફિલ્મ છે, કોના પર ફિલ્માવવામાં આવ્યું છે. અને ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં શું તફાવત છે, આ ત્રણ પ્રશ્નના ઉત્તર આપે મને જણાવવાના છે.